આપીને આપ સાજો આપીને રચ્યો નાઓ દોઈ કુદરત સાજીએ કર આસન ડિઠો ચાઓ દાતા કરતા આપ તું તો દેવે કરે પસાઓ તું જાણો સબસે દેવે સે જિંદ કવાઓ કર આસન ડિઠો ચાઓ કર આસન ડિઠો ચાઓ।